0: હત્યારા શોધવાનો કોર્સ. પિકાંમધून ઝાડાપાનાતून જાગોજાગી શેતકર્યાચં ભાવવિશ્વ ગુંતલેલ અસ્તં. નિસર્ગાને સાથ દિલી તર કષ્ટાતું ફૂલનારી હિરવી લિપી અશી અસ્તે. હી કવિતા આહે રાનભર મી. ડોક્યાવર ભારા ઘેઉન જડ પાવલ ટાકતાના રાનભર માઝેચ આવાજ માઝ્યાશી બોલતાના. ડોક્યાવર ભારા ઘેઉન જડ પાવલ ટાકતાના રાનભર માઝેચ આવાજ માઝ્યાશી બોલતાના. ઉભારલેલં બુજગાવનં ચુના લાવું મડક્યાલા. ઉભારલેલં બુજગાવનં ચુના લાવું મડક્યાલા. ત્યાચ્યા જાગી રોવલેલં મીચ મલા રાખણીલા. ત્યાચ્યા જાગી રોવલેલં મીચ મલા રાખણીલા. વાદળાશી ભાંડુન કમળન પાનં ફાટલ્યાची તક્રાર કરતે. વાદળાશી ભાંડુન કમળન પાનં ફાટલ્યાची તક્રાર કરતે. લેકત જશી માઝ્યાપાશી નવ્યા કપડ્યાંચા હટ્ટ ધરતે. લેકત જશી માઝ્યાપાશી નવ્યા કપડ્યાંચા હટ્ટ ધરતે. કાવળીચ્યા વેલતારાંચે બૈલ કુણી તોડલેલે. કાવળીચ્યા વેલતારાંચે બૈલ કુણી તોડલેલે. ચીક થેમથેમ ગળતાના માઝેચ રક્ત ઓઘળલેલે. ચીક થેમથેમ ગળતાના માઝેચ રક્ત ઓઘળલેલે. હદગ્યાચ્યા ફુલાંચી સફેદ કોયરી ઉલગડલી. હદગ્યાચ્યા ફુલાંચી સફેદ કોયરી ઉલગડલી. સાસુરવાશીન ગળ્યાત પડવું હુસમરૂન રડત રહેલી. સાસુરવાશીન ગળ્યાત પડવું હુસમરૂન રડત રહેલી. ઉભ્યા આડવ્યા કાકર્યાંમધ્યે મીચ માઝા જીવ પેરૂન. ઉભ્યા આડવ્યા કાકર્યાંમધ્યે મીચ માઝા જીવ પેરૂન. ઉગવેલ પહા કશી આતા માગે હિરવી લિપી હોઉન. ઉગવેલ પહા કશી આતા માગે હિરવી લિપી હોઉન. યાપુઢીલ કવિતા આહે ઐક. ઐક, ઝોળી બાંધતા યેઈલ અશા ફાંદ્યા તોડું નકોસ. ઝોળી બાંધતા યેઈલ અશા ફાંદ્યા તોડું નકોસ. ઘરટી કરતા યેતીલ ખોપી ટાંગતા યેતીલ અશી ઝુડપંહી વાળું દે. ઘરટી કરતા યેતીલ ખોપી ટાંગતા યેતીલ અશી ઝુડપંહી વાળું દે. ડિંકાસાઠી બાબળી લિંબોળ્યાંસાઠી કડુલિંબ રાહુ દે. ડિંકાસાઠી બાબળી લિંબોળ્યાંસાઠી કડુલિંબ રાહું દે. બોટ ધરૂન ચાલતા યેઈલ અશી પાઉલવાટ બુજવું નકો. સંધ્યાકાળચ્યા સાવલ્યાત સુનસાન સડકાંવરૂન ઋતુ ફિરાયલા યેતીલ. સંધ્યાકાળચ્યા સાવલ્યાત સુનસાન સડકાંવરૂન ઋતુ ફિરાયલા યેતીલ. ઝાડ ઝુડ પાર બદલું ટાકતીલ. એખાદી બાબા ગાડી ઇકડે વળનાર નહીં કશાવરૂન. એખાદી બાબા ગાડી ઇકડે વળનાર નહીં કશાવરૂન. પાળણ્યાવર ચિમનાળ હલનાર નહીં કશાવરૂન. પાળણ્યાવર ચિમનાળ હલનાર નહીં કશાવરૂન. બાલગાની ઐકવણ્યાચા લડીવાળ હટ્ટ મ્હણેલ તિકડે કાય આહે. ડોંગર કુઠોન યેતો મુંગુસ મ્હણજે કાય. કિતી પાય ગોમીલા. યાલા કાય મ્હણતાત ની ત્યાચં કાય કરાયચં મ્હણત આપલ્યાસહ હરેક વસ્તુચં ખેળણ હોઈલ. ખરં સાંગું યાહૂન સુખદ નવલહી ઘડેલ. ઇટુકલા પિટુકલા કવિતેચા તુકડા ખરા હોઈલ. હા ઇટુકલા પિટુકલા કવિતેચા તુકડા ખરા હોઈલ તેવા કળેલ તુલા. માતીચી પંતી લાવું સવ સાંજેલા મી કાય લિહિત અસાયચે. તેવા કળેલ તુલા માતીચી પંતી લાવું સવ સાંજેલા મી કાય લિહિત અસાયચે.
1: કવયત્રી કલ્પના દુધાળ યાંચ્યા લેખણીતું સાકારલેલ્યા યા સુંદર કવિતા આત્તા આપણ ઐકલ્યાત. कार्यक्रमात आता ऐकूया रेखा गंधेवार यांचं अशोक पत्की यांनी संगीतबद्ध केलेलं हे सुंदर गाणं. स्वर आहे बेला शेंडे यांचा.